સાતેડા અંતરાલ રે પછે મનવાર કાર્યક્રમ રમાં એક વાર ભળે આપરો ઘણેમાન સ્વાગત આપ સુન રહ્યા હો કાર્યક્રમ મનવાર ઓર મેં હું આપરો શબ્દ સારથી સત્યેન્દ્ર ચારણ સાતેડા અંતરાલ સુ પહેલા આપ જકો ગીત સુને હા ઉન ગીત રા નાયક હા લોક દેવતા બાબુજી રાઠોડ उन गीतरी शुरुआत रे माई एक पंक्ति आई एक दोह आयो के जननी जने तो ऐसा जन के दाता के सूर नी तो रिजे बांजनी मती गवा जे नूर कवि एक मां ने सीख देवता कहवे के तू यदि पुत्र ने जन्म देवे तो एडो जन जे के या तो वो दाता रू